છો તો હિન્દી સુગમ સંગીતા સા કાર્યક્રમ આપણે એકત આહાત આકાશવાણી મુંબઈ કેન્દ્રાચ્યા અસ્મિતા વાહિની સહ એઆર મરાઠી ડીટીએચ ઉપગ્રહ વાહિનીવરુન આમચે સર્વ કાર્યક્રમ આપણ ન્યૂઝ ઓન એઆર યા મોબાઈલ એપ વર ઐકુ શકતા. કાર્યક્રમાત યાનંતર ઐકુયા કબીર યાંચી રચના, પંડિત અનુપમ રાય યાંચ સંગીત આણી કલાકાર આહેત અનુરીતા રાય સિન્હા.